નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે એમબીસી રેડિયો પર, અને તમારો અને મારા સાથે મજ બની રહેશે ગુજરાતી કાર્યક્રમમાં અત્યારથી સુધી લઈને 2:30 સુધી. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો, અને તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. ને બુધવારે આપણો કાર્યક્રમ હોય છે 1/4 કલાકનો, એટલે કે 45 મિનિટ્સનો. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને ભાઈ, સમય પણ નક્કી છે અને ઘટના પણ નક્કી છે ને, પણ ઘટના કેવી રીતે બનવી એ નથી નક્કી. જેટલું સારું તમે ગુમાવી રહ્યા છો ને તેનાથી વધુ સારું તમને મળશે. કારણ કે કહેવાય છે ને, ક્રોધ આવે તો ભાઈ પોતાના અંતર સાથે લડો, લોકો સાથે નહીં. અને મુસીબત આવે તો ભાઈ ટાઈમની સાથે લડો, પોતાનાથી નહીં. કહેવાય ને કે ભાઈ, તમે પોતાના માટે એટલા બધા પૂરતા છો કે તમારા બધા ઘા તમે પોતે જ રૂજાવી શકો છો ધીરે ધીરે. એટલે કહેવાય ને, ટાઈમ નક્કી છે, ઘટના નથી નક્કી, અને ઘટના પણ ક્યારે નક્કી થશે એ પણ તમને નથી ખબર. જેટલું સારું તમને મળી રહ્યા છે ને એનાથી વધુ સારું તમને મળશે. કારણ કે કહેવાય ને કે ભાઈ, ક્રોધ આવે છે તો ક્રોધમાં આપણે શું બોલતા છીએ આપણને નથી ખબર પડતી, ને ક્રોધને કારણે મુસીબત પણ વધે છે ને. ને ટાઈમની સાથે લડો. એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો, તો ચાલો ટાઈમની સાથે આપણે પણ એક સુંદર મજાનું એક માતા રાણીના ચરણોમાં એક ભજન લેવાઈ જય ચાવડાના અવાજમાં લેવામાં આવેલું.

ગુજરી દરના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને સ્ટુડિયોની ગલેડમાં 1:53 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યાર સુધીને 2:30 સુધી. આજે મેં તમારા માટે થોડું નવા ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. તો કહેવાય છે ને કે ભાઈ, જ્યારે ખોટું બોલવામાં કરેલી ઉતાવળ અને સાચું બોલવામાં કરેલું મોડું જીવનમાં ઘણું બધું ગુમાવી દે છે ને, કહેવાય ને. એટલે જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે ખોટી વાત કરીએ છીએ તો આપણે વિચાર કરવું પડે છે, એ વ્યક્તિ બીજી વાર મળે છે તો ભાઈ આપણે એની સાથે શું વાત કરી હતી. એટલે કહેવાય છે ને, જ્યારે સાચું બોલેલું હોય છે ને ત્યારે સાચું બોલવામાં કોઈ દિવસ મોડું ના કરવું જોઈએ. જ્યારે આપણે સાચું બોલવામાં મોડું કરીએ છીએ ને ત્યારે ભાઈ આપણે જીવનમાં એટલે કે લાઈફમાં ઘણું બધું ગુમાવી દઈએ છીએ. તો ચાલો એની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ઈશ્વરે મુજબદાર

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે. એવા જ અમે સુંદર મજાના મધુર મીઠા ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છે. ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલે છે તેવી જ એક સુંદર મજાને આપણે આજે એક ગુજરાતી રેસીપી લઈને આવ્યા છીએ. તો રેસીપી આપણે એકદમ હેલ્ધી બનાવીશું ભાઈ, પુડલા બનાવીશું. એવી હેલ્ધી પુડલા, એમાં તમે જમને જે મનપસંદ વેજીટેબલ્સ હોય તે તમે નાખી શકો છો. એના બેટર માટે તમને જોઈએ છે 1 કપ રાઈસ, અને તમારી પાસે જે પણ દાળ અવેલેબલ હોય તે તમે નાખી શકો છો. મગની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ, જે પણ કંઈ દાળ હોય તેને 1/4 કપ તમે એને લઈ શકો છો. વિથ ફૂલ ઓફ પ્રોટીન ના આપણે પુડલા બનાવીશું આજે. આ દાળને ને રાઈસને સારી રીતે મિક્સ કરીને ધોઈને પછી એને 5-6 અવર સુધી પલાળીને રાખો. પલાળાઈ જાય પછી એને ગ્રાઇન્ડરમાં એટલે કે મિક્સરમાં પીસી લ્યો. જ્યારે મિક્સરમાં પીસો ત્યારે તમે અંદર આદું અને મરચાં નાખીને તમે પીસી શકો છો, અને કળી લીમડી એટલે તો કહીએ તો મીઠો લીમડો નાખીને મિક્સ કરીને તેમાં તમે અંદર 1 કપ દહીં નાખી દો, ખાટું દહીં, જેનો એનો આથો સારી રીતે આવી શકે. એને પેસ્ટ બનાવીને 5-6 અવર સુધી રવા દો, નહીં તો ઓવરનાઇટ બી રવા દો તો વધારે સારું કહેવાય છે. ત્યાર પછી તમે એના પુડલા બનાવો. તો પુડલા બનાવવા માટે ભાઈ તમારી પાસે જે બી કંઈ વેજીટેબલ્સ હોય તેને તમે યુઝ કરી શકો છો. સ્પિનચ છે, પછી આપણે કહીએ ગાજર છે, કોબીસ છે, કે પછી દૂધી છે, કોઈ પણ તમારી પાસે વેજીટેબલ્સ હોય તેને નાખીને તમે એને મિક્સ કરીને સારી રીતે તમે એના પુડલા બનાવી શકો છો. સ્વાદ પ્રમાણે તમે અંદર શું કહેવાય આપણે મીઠું નાખી શકો છો. અને ડેકોરેશન માટે તમે થોડા લીલા ધાણા ને આપણે કહીએ તો વ્હાઇટ તલ પણ તમે અંદર વઘાર કરીને નાખી શકો છો. વ્હાઇટ તલ અને રાઈનો વઘાર કરીને પણ આ મિક્સરને તમે ફ્રીજમાં મૂકીને સ્ટોર કરીને તમે થોડા થોડા 2-3 પૂળા રોજ તમે યુઝ કરી શકો છો તમારા મનપસંદ વેજીટેબલ્સ નાખીને. તો ભાઈ સુંદર મજાની એક ગુજરાતી રેસીપી આજે તમને આપી છે. ચાલો તમે હોપફુલી ઘરે ટ્રાય કરશો. હું તો ભાઈ બનાવું છું રોજ સવારે મોર્નિંગમાં, ઓ બ્રેકફાસ્ટમાં હેલ્ધી બ્રેકફાસ્ટ. એની સાથે તમે કોકોનટની નાળિયેરની ચટણી પણ તમે યુઝ કરી શકો છો. તો ચાલો ભાઈ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લેવાય. ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે રોયલ ગુજરાતી.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુરુજરી દ્વારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને સ્ટુડિયોની ક્લિયરમાં 1 વાગીને એટલે કે સોરી 2 વાગીને 13 મિનિટ થઈ ગઈ છે. તો કહેવાય છે ને કે ભાઈ પૂરી દુનિયા જીતી શકાય છે નમ્રતાથી, અને જીતેલું પણ તમે હારી શકો છો ભાઈ અહંકારથી. એટલે કહેવાય છે ને નમ્રતાથી આપણે આખી દુનિયાને જીતી શકીએ છીએ, પણ જ્યારે અહંકાર આવી જાય છે ને તો અહંકારથી આપણે પાસે જે નજદીક મિત્રો છે એને આપણે ધીરે ધીરે ધીરે ગુમાવી દઈએ છીએ. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં એક સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ. આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ખલાસી.

અરે કિનારા તો સ્થિર ને સલામત હોય પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપના ની રેત વા

શ્રોતાભાઈ કહેવાય છે ને કે ભાઈ સંગત એવી વ્યક્તિની કરજો જે સુખમાં નહીં પણ દુઃખમાં પણ સાથ આપે ને. દુનિયાના સંબંધો સમય સાથે બદલાઈ શકે પણ પ્રભુનો હાથ પકડી લેશે ને તો જીવનભર સહારો મળી રહેશે. કારણ કે કહેવાય ને કે દુનિયા છોડે ત્યારે પણ પ્રભુ ક્યારેય નથી છોડતા. કહેવાય છે ને આપણા લાઈફમાં ઘણા વ્યક્તિ આવે છે અને જાય છે, પણ અમુક એવા મિત્રો હોય છે, એવા સંબંધ હોય છે જે આપણી સાથે હંમેશા રહી જાય છે. અને કોઈ કોઈ મિત્રોનો તો સહારો આપણને લાઈફ સુધી રહે છે, પણ જ્યારે એ પણ મિત્ર છોડીને ચાલ્યો જાય છે ને ત્યારે ભાઈ જ્યારે પ્રભુ આપણો હાથ પકડી લે છે ને તો એ ક્યારેય નથી છોડતો. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું એક રંગીલું ગીત લઈ લે ભાઈ ફાલ્ગુની પાઠકના અવાજમાં લેવામાં આવેલું.

0: रंगारा।
1: બસ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ અને તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ધર્મેશ બારોટના અવાજમાં લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, ઉષા લઈને આવી રહી છે. એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.